0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين أمن بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد بسم الله أطهر رفاقكم الصلاة على محمد وآل محمد. اتاریخ جارے پڑھو اپنے مناویے چھے نے خاص کرینے جارے مناوا وارا ہوئی انہی اندر تقریر نے مجلس منے پڑھوانی ہوئی ایتلے ہر ورسے آ تاریخ نی مجلس نے آج وات تھی نے شروع کرو چھو کہ اپنے ہر کوئی جانے چھے क्या तारीख जेने अपने मनावी रहा है ईदे मुबाहिला सवाल अगर करवामां आवे के मुबाहिला थयुं हतुं तो जवाब नहोतुं थयुं तो पछी सवाल करवा जेवो छे के जे तारीखनी अंदर बन्यु ज नथी मुबाहिलानो वाक्यो बन्यो ज नथी तो पछी हूँ अने तमो शा माटे आ तारीख ने मनावीए छे अथवा तो आ तारीखनी याद ने ताजा करीए छीए जवाबो अवार नवार अलग अलग प्रकार ना अपने आपता रहिया छे कारण मानु एक कारण ए होई शके क्या ये तारीख छे के मुबाहिला नो वाक्यो भले न बन्यो होई पर कारण के अपने अहले बैत अले मुसलाम नबी करीम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम तेमनी आले मानवा वारा छे एटला माटे मुबाहिला भले नथी थयुं ते छता अपने आ तारीख ने याद करिए छे ए उपरांत जे दिन ने अपने मानिए छे जे दिन ऊपर अपने बद्दा ईमान लाविया छे अल्लाह सुबहान व तआला ने पण योग्य के एने आ वाकया ने कुरान मजीद नी अंदर नाख्यो छे तो पछी मोबाइला थयु होय के न थयु होय अगर खुदावंदे करीमे आ तारीखी वस्तु ने कुरान मजीद नी अंदर समावेश कर्यो छे तो इनो मतलब ये चे के एनाथी ने मने ने तमने कहीं सबक लेवानो चे करके कुराने मजीद माजे वातु आवेली चे कुराने मजीद नाजिल थयु चे के नामाटे हिदायत माटे જેથી કરીને ઇન્સાનિયત હિદાયતના માર્ગ ઉપર પોતાની જિંદગીની અંદર જે પણ કુરાન મજીદની અંદર છે એનાથીને જિંદગીની અંદર કોઈ પણ વસ્તુને ઉતારે. તો કુરાન મજીદ હિદાયતની કિતાબ. એ કુરાન મજીદમાં આ મુબાહિલાનું વર્ણન અથવા તો તઝકિરો યા ઝિક્ર એની અંદર આવ્યું છે. આયત તમારા સામે પડી એ બધા એની આયતને જાણે છે, લગભગ ને મોઢે પણ એ આયત પડાય એટલે બધાએ સમજી જાય કે આ મુબાહિલા. શા માટે મુબાહિલાની વાત? મુબાહિલા થયું ન હતું, પણ આપણા માટે ગર્વ ફખરની વાત છે કે આપણે જે હસ્તીઓને માનીએ છીએ એની સચ્ચાઈ કુરાન મજીદની અંદર એ પ્રમાણે ખુદાવંદે કરીમે બયાન કરેલી કે કોઈ પણ મારાથી સવાલ કરે ના. અને ગયા વર્ષે આપણે આ સવાલ કર્યો હતો કે અગર મને પૂછવામાં આવે કે તું શા માટે શિયા છો, ઇસ્લામની અંદર આટલા ફિરકાઓ છે, આટલી માન્યતાઓ છે, સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ, તો હું કહું છું ને કોઈ જાત જાતની લાંબી ચર્ચા કરવાની જરૂર છે, કુરાન મજીદના એક આયત કાફી છે. એ સવાલનો જવાબ દેવા માટે કે અગર મારાથી સવાલ કરવામાં આવે કે તું શા માટે જાફરી છો અથવા તો શા માટે તું શિયા છો, તો મારો જવાબ એટલો જ રહેશે કે દુનિયાના જેટલા મુસલમાન છે બધા આ વાતને માન્ય રાખે છે કે આ મુબાહેલા જે થવાનું હતું એમાં જે વાક્યો બન્યો છે ને એમાં બીજું કોઈ નથી, એમાં એવી જાત એવી વ્યક્તિઓ એવી હસ્તીઓ એવી શખ્સિયતો છે કે જેને અમો દિલો જાનથી ને માનીએ છે. તો મારો જવાબ એટલો જ છે કે તું શા માટે શિયા છો, મારો જવાબ એ છે કે ખુદાવંદે કરીમે એ આયતની અંદર જેનો જિક્ર કર્યો ના એ લોકો છે કે જેના પાછળ પાછળ હું ચાલવું છું. એટલે વિષયનું નામ આજે નાખ્યું છે શું? વાગો. વાગો ગુજરાતી અંદર શું કહેવાય? આગળ આગળ હોય ટ્રેન, લોકોમોટિવ, પાછળ ડબ્બાઓ ભર્યા હોય, એ ડબ્બાની અંદર કાંઈ તાકાત ના હોય. આગળ અગર લોકોમોટિવ ના હોય કે જે ડબ્બાને ખેંચે તો એની જગા ઉપર જ રહેશે. આપણે બધાય એહલે બેત અલેમુ સલામ આપણા બધાયના આગળ આગળ ચાલે છે અને આપણે બધાય એના પાછળ પાછળ ચાલવાવાળા હોવાની કોશિશ કરવાની છે. એટલા માટે આ વાક્ય આવ્યો છે કે ખુદાવંદે કરીમે અહેલે બેત અલેમુ સલામની સચ્ચાઈને આપણા સામે પેશ કરી દીધી અને આપણને હુકમ આપ્યો છે. કઈ રીતે નીકળ્યા? કોઈ પણ મુસલમાનને તમે પૂછો તો બધાનો જવાબ એ જ રહેશે કે આ મોબાઈલના વાક્યો થાય એ પહેલા નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ મેદાનની અંદર અગર નીકળ્યા છે તો ખુદ પોતે છે, સાથે અલી મુર્તદા છે, ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ છે, હસન મુશ્તબા અલૈહિસ્સલામ છે, હુસૈન મઝલૂમ કરબલા અલૈહિસ્સલામ છે. આ બધાય માટે સલવાલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. અને એનો ઝિક્ર ખુદાવંદે કરીમે કુરાન મજીદની જે આયત મેં તમારા સામે પડી ને એની અંદર બધા એની જાણીતી આયત. ખુદાવંદે કરીમે પોતાના હબીબને કહ્યું, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ખાસો સંતિયા કહ્યું ખુદાએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ફમન હાજ્જક ફીહ મિન બાદ મા જાઅક મિન અલ ઇલ્મ. આની અંદર તારાથી જે ચર્ચા કરે એના પછી કે તારા પાસે જાણકારી આવી ગઈ હોય. જાણકારી કઈ આવી ગઈ હતી? ચર્ચા કરવાવાળા કોણ હતા? તો ટૂંકમાં બયાન કરી લઈએ કે નબીએ કરીમે જ્યારે પોતાની હુકુમતની સ્થાપના કરી લીધી મદીનાની અંદર તો અલક મલકની અંદર ટપાલો લખ્યા, બધાને ઇસ્લામની દાવત આપી અને આ દાવત નજરાનના નુસૈરો સુધી પહોંચી અને આ લોકોએ વિચાર કર્યો કે આપણે પણ મદીનાની અંદર જઈએ અને ત્યાં જઈને તપાસ કરીએ કે આ કોણ છે કે જે નવું દીન લઈને આવ્યો છે, આ કોણ છે કે જે એમ કહે છે કે પોતે ખુદાનો રસૂલ છે, જઈને એનાથી સવાલ કરીએ. આવ્યા, ચર્ચાઓને એક તરફ છોડીએ, ચર્ચાઓ બધી ખુદાવાળામાં હતા. નસરાનીઓ કહેતા કે જનાબ ઈસા અલી સલામ ખુદા ખુદાના દીકરા છે. ત્યારબાદ ખુદાએ જવાબ આપી દીધો કે આ લોકોને જવાબમાં કહી દેજે કે નબી ઈસા અને જનાબે આદમનો દાખલો

એક જેવો છે, જનાબે આદમ મા બાપ વગરના જનૈમાં હતા, જનાબે ઈસા બાપ વગરના જનૈમાં હતા, બંનેને તુરાબથી ને માટીથી ને પેદા કરવામાં આવ્યા હતા, એટલા માટે આ બધે ખુદા નથી. ફમન હાજક ફીહે મિન બાદ મા જાઅક મિન અલ ઇલ્મ, અમોએ તમને જવાબ દઈ દીધો, નથી માનતા લોકો, કાંઈ વાંધો નહીં. આ લોકોને કહી દે ફકોલ તઆલુ નદઉ અબનાઅના, ચાલો અમે અમારી ઔલાદ લઈને આવે, તમે તમારી ઔલાદ લઈને આવો, અમે અમારી ઔરતો લઈને આવે, તમે તમારી ઔરતો લઈને આવે, અમે અમારા નફસોને લઈને આવે, તમે તમારા નફસોને લઈને. પછી ખુદાની બારગાહમાં જઈને મુબાહેલા કરીએ અને ખુદાથીને સવાલ કરીએ કે એની રહેમત દૂર થાય જે લોકો આપણામાંથી ખોટા હોય એના ઉપર. નીકળ્યા મુસલમાન કોઈને પણ તમે પૂછો તો આ પાંચ નામ આવશે જેને આપણે પંચેતન કહીએ છીએ, એના સિવાય બીજા કોઈ નામ નહીં આવે. કેવી રીતે નીકળ્યા? પહેલો સબક સલ્લલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ. કુરાન મજીદની અંદર આ મુબાહેલાના પહેલાનો તઝકેરો આવી ગયો, મને ને તમને સબક મળી ગયો કે અય ખુદાના બંદા, આ મુબાહેલા તો થયું ન હતું પણ મુબાહેલાનું હેતુ એ હતું કે જે ખોટા લોકો હોય ના એ ખુદાની રહેમતથી દૂર થાય. મોબાઈલના મેદાનમાં આવ્યા હતા સાચા લોકો, ખોટા લોકો તો આવ્યા નહીં. તો સાચા લોકો કોણ હતા? આહલે બેઇત અલૈહિમુસ્સલામ. એ બધાને આપણે માનવાવાળા છે. ખુદાએ મોબાઈલા ન થવા હોવા છતાં કુરાન મજીદમાં તઝકેરો કર્યો છે. કેના માટે? મને તમને સબક દેવા માટે. કે મુસલમાન, તારા માટે બહુ ખુશીની વાત છે કે જે માર્ગ ઉપર તું છો તને આવા પેશવા મળ્યા છે, આવા હાદીઓ મળ્યા છે, આવા રહેબરો મળ્યા છે. કેવી રીતે નીકળ્યા? શું જાઓ જલાલી હશે? આદતન આ મોકો એ નથી. ક્યાં ગયો શાહી? ક્યાં છે? આવું જોઈએ બધું. શાહી કે એક માંગણી કરી હતી ફોનમાં, હવે તમને દેખાડું તો હાલશે નહીં. મને કે શેખ આજે આ કરજો ને આ કરજો. કહ્યું ઇન્શાઅલ્લાહ. તો આપણે શાહીકની, આપણો આ શાહીક એલાન મુસાભાઈ, એ એક માંગણી કરી હતી. શાયર જ્યારે આ મોબાઈલમાં કોઈ હતું નહીં આપણે બધાએ, પણ જે આપણા પાસે રિવાયતો છે ને કુરાન મજીદની આયત છે કે ખુદાએ નબીએ કરીમને કહ્યું તમે આવો તમારી ઔલાદ સાથે, તમારી ઔરતો સાથે, તમારા નફસો સાથે, અને અમો અમારી ઔલાદ, અમારી ઔરતો અને અમારા નફસો સાથે. આ મંઝર કશી એક શાયરે એક કવિએ પોતાના શબ્દોમાં લખ્યા છે. આપણું વિષય હજી બાકી છે, બહુ ખુશખુશાલ ના થઈ જાજો. આ આપણા એક મોમિનભાઈની માંગણીને પૂરી કરું છું, કારણ કે આપણા માટે બહુ ખુશીની વાત છે કે ઈદે મુબાયલા જેવી તારીખ, એ મુબાહેલાની અંદર કે જ્યાં આપણા પંજેતન અલેમું સલામ છે, એક સલાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. શરૂ કરવા પહેલા વિનંતી કરીશ કે શાહીકભાઈ અંદર આવી જાય, માંગણી એની હોય ને આમ નહીં ચાલે, છોકરીને સાચવે છે. ઓકે, સલ્લલ્લાહ મોહમ્મદ વાલી મોહમ્મદ. કવિએ લખ્યું છે, યે ફૂલ સે ચહેરે સાથ લેકર રસૂલ મેદાં મેં આ રહા હૈ, યે ફૂલ સે ચહેરે સાથ લેકર રસૂલ મેદાં મેં આ રહા હૈ, યે ફૂલ સે ચહેરે સાથ લેકર રસૂલ મેદાં મેં આ રહા હૈ, ખુશી સે જિબરીલ રાસ્તે પર પરોં કો અપને ફેલા રહા હૈ, યે ફૂલ સે ચહેરે સાથ લેકર રસૂલ મેદાં મેં આ રહા હૈ. હવે તમે જોજો કુરાન મજીદની જે આયત પડી ના શાયરે એને શામિલ કરી છે. સદાકતો કા લિબાસ ઓડે યે આયતે ચલ કે આ રહી હૈ, ખુદા કી મખલૂક યે ખુદા કી ઇન આયતે ચલ કે આ રહી હૈ, હૈ એસા મંઝર કે દે

ये फूल से चेहरे साथ लेकर रसूल मैदान में आ रहा है। सल्लल्लाहु अलैहि मुहम्मद व अली मुहम्मद। तो नबी करीम नो काफलो आ रहा कविए मंजर कशी करी कि आवी हालत मा मैदान मुबाहला नी अंदर जरूर ने जरूर नबी आ बाकी ना लोको साथे निकलिया आशे। खुदावंदे करीमे आ जिक्र एना माटे करियो कि आ मोको ए छे कि ज्या जूठा लोको होय एने साबित करी नाखवामां आवे अने जे जूठा लोको साचा लोको होय एने साबित करी नाखवामां आवे। आयत गवाही आपे छे कि आना करता साचा बीजा कोई नथी। હવે જ્યારે આ લોકો સાચા છે તો સવાલ એ કરવા જેવો છે કે આપણે બધાને સાચું બનવાની જરૂર છે કે નહીં? હ, શું બોલો તમે? હ, બોલો બોલો, જૂઠ ગલત, તમે બધા જવાબ દીધો ને કે આપણને સાચું બનવાની જરૂર છે? ખુદા શું કે છે ને સાંભળજો। ખુદાવંદે કરીમે સૂરે તૌબા કુરાન મજીદનો નવમો સૂરો આયતો નિશાન છે 119। ખુદાવંદે કરીમે કહ્યું, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વકુનુ મા સાદિકીન, ઈમાન લાવા વાળાઓ અલ્લાહનું તકવાને ઇખ્તિયાર કરો અને સાચા લોકો સાથે થઈ જાઓ, સાચા ના થાઓ। કુરાન મજીદની આયત। સવાલ, શેખ ક્યાં છે? ઓલા બીજા તો ચાલ્યા ગયા। શેખ યાસીરને આપણે પૂછીએ કે અરબીની અંદર આ આયત આ પ્રમાણે હોત, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહા વકુનુ સાદિકીન, તો હાલત કેમ ના હાલત? અરબીની અંદર ના ચાલે? ચાલે ને, કેમ ના ચાલે? હા, અરબીની અંદર ચાલે, પણ એક શબ્દ વધારાનો છે આમાં। અહીં મારા ફ્રેન્ચીમાં જો તમે, ઓ વુ કી ખોયે ક્રેનીએ અલ્લાહ એ સ્વાયે અવેક લે વેરિદિક, ઓલું અવેક કાઢી નાખે તો ના ચાલે? એ સ્વાયે વેરિદિક ચાલે। સવાલ કરવા જેવો છે કે ખુદાવંદે કરીમે અવેક અને સાચા લોકો સાથે થઈ જાઓ, આયતે મુબાહલાએ સાબિત કરી દીધું કે આ લોકો મેદાનમાં ગયા હતા જે ખોટા હોય એના ઉપર ખુદાની લાનતનો સવાલ કરવા માટે। તો સવાલ કરવાવાળા જે હતા એ આવ્યા, એણે સાબિત કરી દીધું કે અમે સાચા છે, આપણને હુકમ દેવામાં આવ્યો, ઈમાન લાવવાવાળો તમે સાચા લોકો સાથે થઈ જાઓ। સવાલ કરવા જેવું છે કે સાચા લોકો સાથે થવાનું શું કારણ? સાચું ના હોવું જોઈએ, થવું જોઈએ, પણ આપણી રિવાયતોને આપણે તપાસ કરીએ ના તો માલુમ

પડે છે કે ખુદાવંદ કરીમે યોગ્ય સમજ્યો કે માને નાખ્યું, આ વેકને નાખ્યું, સાથેને નાખ્યું, કદાચ કદાચ સમજાવવા માટે કે અહીં મુસલમાન આ સાચું બોલવું છે ને એ જ કાફી નથી. દુનિયામાં બહુ ઝાઝા છે સાચા બોલવા વાળા. સાચું બોલવું જ કાફી નથી, સાચું બોલવા સિવાય સાચા લોકો સાથે રહેવું ને થાવું એ બહુ જરૂરી છે. એક બીજું, ખુદાએ અગર અવેક માન આખ્યું છે ને તો કદાચ મને સમજાવવા માટે છે કે આ સચ્ચાઈ જે છે ને એ કોઈ અખલાકની વાત નથી. સચ્ચાઈ બહુ સારી વસ્તુ છે પણ આ અખલાકની વાત નથી. એટલે અમોએ મા નાખ્યું છે, આ વેક નાખ્યું છે કે સ્વયે આ વેકલી વૈદિક એ બતાવવા માટે કે આ ફક્ત અખલાકી વાત નથી, ખુદાની નજરમાં જે સાચા છે એના સાથે તમે થઈ જાઓ. નતીજો એ નીકળ્યો કે તમે જ્યારે સાચા લોકો સાથે થઈ જાઓ એનો નતીજો એ નીકળવો જોઈએ કે તમે તમારી જિંદગીની અંદર એના સાથે થઈને અમલ મેદાનમાં પણ એના જેવા બનો. સચ્ચાઈ ની મજલિસ પુષ્કર આપણે પડી છે, ખૂબ પડી છે. અહીંયા ખુદાએ કહ્યું તો પાછી નાખ નફસ ઓન ધીઝ નફ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ, તકવા ઇખ્તિયાર કરો, પરેઝગાર બનો. તકવાની વાત આપણે બધે સાંભળેલી છે, જિંદગીભર આપણે સાંભળેલી છે. પણ અજબ છે આ તકવા સાથે ખુદાએ મા સાદિકીન કુનુ મા સાદિકીનની વાત કરી. સચ્ચાઈ ખુદાની નજરમાં આ દીન ઇસ્લામ કરતા કોઈ સાચું હોય આપણી નજરમાં? ન હોય. ને આપણે તો શિયા ઇસ્નાશરી છે, એવા લોકોને માને છે કે જેને ખુદાએ સચ્ચાઈનો ઓહદો આપી દીધો કે આના જેવા પાકો પાકીઝા કોઈ છે નહીં. હવે મારી તમારી જવાબદારી બને છે કે અહીં ખુદાના બંદા, એક તો ખુશી બનાવ કે તને ખુદાએ એવા રહેબરો આપ્યા છે કે જેની અંદર સચ્ચાઈ સિવાય કોઈ બીજી જરૂરિયાત નથી. એ લોકોનું વજૂદ સચ્ચાઈ સચ્ચાઈ છે. અને તને એટલા માટે અમે હુકમ કરે છે કે સાચા લોકો સાથે થઈ જા. સાચો થઈ જાય તો જરૂરી છે, પણ એના કરતાં વધારે જરૂરી છે કે સાચા લોકો સાથે થઈ જા, જેની ગવાહી મોબાઈલાની આયતે આપી દીધી. સચ્ચાઈ હંમેશા જ્યારે સચ્ચાઈની મજલિસ પડું છું તો ઘણી રિવાયતો આપું છું. આજે અમુક કપડે પડીએ, ખૂબ ખૂબ એટલી ઝેનમાં આવે છે આ 22 મિનિટ. આ રિવાયતને પડું છે, તમે તરજુમો કરજો, પછી જોઈએ આપણે મજલિસને ક્યાં લઈ જવી છે. મને મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ આપણો વિષય છે વાગોં, પાછળ પાછળ ચાલવું. સવાલ યાથી શરૂ કરીએ કે અગર અહીંયા આપણાથી ને સવાલ કરવામાં આવે, એમાં હું પણ અંદરમાં મારો દાખલો લઉં છું, એ શેખ મુઈઝ તું સાચો કે ખોટો, તો જવાબ શું હોય મારો? મારો સાચો. ને તમારો લગભગ એ જ હોય ને, બધા સાચા. અસદ મુનવરભાઈ ઇન્શાલ્લાહ ના નાખું, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હ બધા એમ કહે છે કે મારા જેવો દૂધ નો ધોયેલો સાચો કોઈ નહીં. સચ્ચાઈ મેળવવા માટે આ સચ્ચાઈ ઈ વાત નથી કે બસ સાચું બોલવું. સચ્ચાઈની એટલી પુષ્કર હદીસો છે. પહેલી યાથી શરૂ કરું. શેખ ધ્યાનપૂર્વક સાંભળજો. મૌલાએ કાયનાતે કહ્યું, લા તકુ સાદિકન હત્તા તક્તુમા બાદ અલ્લઝી તઅલમ. અહસન, ઇન પાર્ટી દે સ્કે વુ સાવે. લા તકુ સાદિક, તું સાચો માણસ નથી બની શકતો જ્યાં સુધી કે જે તને ખબર છે ને, જે તને આવડે છે ને, જેની તને જાણકારી છે ને, એ અમુક વસ્તુને તું છુપાવીને ના રાખ.
મારી માન્યતા શું છે?

બધું કહી દેવું, બધી ઉલટી કરી નાખવી. હું સાચું બોલું છું આમ કહ્યું તો એ, હા તો તને એમ કે તું સાચું બોલ તો સાચો થઈ ગયો. ઓલો વાં કંઈક આડે અવળી ગયો તો હું તને સાચું બોલું છું, હું જોયો તો. પછી હદીસ કાઢે કે નાસ્તિક હોય ને એની શું હલાલ છે? ઓલો બહુ હોય ને ગુના કરવાવાળો મારા જેવો, એનું શું જાયઝ છે? હા એરું કોઈ બોલ્યું, મેરસી શેખ લુકમાન. એની ગીબત જાયઝ છે, કેમ ખુલ્લે આમ ગુના કરે છે? એટલે હું કહું કે ઓલો આમ કરતો તો, ઓલી આમ કરતી હતી, ઓલી આમ કરતી હતી, મને ખબર છે, મેં આંખેથી જોયું છે, મને જે કીધું છે એ સોના કરતાં પીરો છે. એટલે હું હદીસ વાપરું એમાં કે આ ગુનેગાર છે ને એની ગીબત જાયઝ છે ખુલ્લે આમ. ને અહીંયા મૌલાએ કાયનાત મને કહે છે કે તું સાચો માણસ બની જ નથી શકતો જ્યાં સુધી કે જે તને ખબર છે ને એનો અમુક ભાગને છુપાવી દે, તકતો તો તું સચ્ચાઈ ઉપર લેખાઈશ. મારું એક નામ છે એ મુંતઝીર આવ્યો છે, મારો ભાઈ મુંતઝીર છે, દેખાવા નથી આવ્યો. એમાં આપણી ગુજરાતી બાબુ હોય બોલ પેટ, આ પેટ ને મારું, મારા ખાનદાનમાં મારા કુટુંબમાં આ પેટ સાથે લાગતો વળગતો એક બોલ મારા બારામાં બોલે, લોકો બોલે તમને શું છે લાગે, તમને શું હોય? તમને પેટ સાથે ક્યાં ક્યાં શબ્દો આવડે છે? એક પાડું પેટ, બીજું કંઈ આવડે છે? હા પેટનો છીછરો, એટલે પેટ ઊંડું ના, બધી ઉલટી કરી નાખે, બધું બધાને કહી આવે, જે ખબર પડે ઓને કહી દે, ઓને કહી દે, ઓને કહી દે, ઓને કહી દે. કેમ ભાઈ? હું સાચી વાત કરું છું, હું સાચું બોલું છું, હું સચ્ચાઈ સિવાય કઈ બોલતો નથી. આ દીનની વાત છે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ એક ઓર સલવાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ પર, મૌલાએ કાયનાતે કહ્યું છે અસદકુ લિબાસુદ્દીન. કરવો તરજુમો શેખ, તો સમજાય છે. સિદ્ક લિબાસ દીન, આ સાચા બોલવાની વાત નથી. ખુદાએ જ્યારે કીધું તું વકુનુ મા સાદિકીન, એટલું જ નહીં કે સાચું બોલો. સાચું બોલવાની તો હદીસ બહુ જાણો છો ને તમે, બહુ ખૂબ તમે વચમાં પડી નાખી, અવારનવાર પડું છું, આજે મોકો છે પડી નાખું. પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ બાકર અલી સલામ, પાંચમા ઇમામે કહ્યું છે તઅલ્લમુ સિદ્ક કબલ અલ હદીસ, એટલે સાચું બોલતા શીખો, બોલતા શીખો એ પહેલા. એ કેમ થાય ભાઈ? હજી બોલતા તો આવડતું નથી, એની પહેલા સાચું બોલતા શીખીએ. હા સચ્ચાઈ વ્યવસ્થિતે મારી જિંદગીની અંદર મુબાહેલા મનાવા વાળો છું હું, સાચા લોકોને સાથ મને દેવાનો છે, એના સાથે મને બનવાનું છે. નતીજો એ કે મને અને તમને પોતા માટે આ સવાલ કરવો જોઈશે. દર વર્ષે આ તારીખને મનાવીએ છીએ એના જ માટે કે દર વર્ષે તમને ખબર છે, અહીંયા કોઈ છે કોઈ નહીં, અલ્લાહ અકબર, શું સારી સારી વાત આવી તમને બયાન કરવી જોઈએ. બે એક દિવસ મોર એક મને લેખ આવ્યો અને એક બાઈ સમજાવે છે કે આજકાલના નવજવાનો મોરમ આવે છે, ખબર તમને, આજકાલના નવજવાનો દરરોજ એ જ સવાલ કરતા હોય. હા મોરમમાં વાક્યો તો એ જ છે, આશુરાના ઇમામ હુસેન અલી સલામને શહીદ કરવામાં આવશે. ક્યાંય તમે કોઈ મોલવીને સાંભળ્યું કે સાતમી તારીખના ઇમામ હુસેન ઝબા થઈ ગયા? આ પડે એમ છે સાતમીને આવી લાગ્યા. કોઈ તમે સાંભળ્યું કે અલી અસગરને પહેલી મોરમના તીર લાગી ગયું? ક્યાંય નહીં સાંભળાય. ઈ ને ઈ જ વાક્યો દર વર્ષે, ઈ ને ઈ જ વાક્યો.

જવાનું પૂછે કે આને કેટલી ફેરે સાંભળશો, કેટલી ફેરે પડશો? તો એ સમજાવવાની કહે છે કે આ મોરમના 9-10 દિવસ છે ને, એ આપણે આ ફોનના પાવર બેન્ક છે ને, બેટરી ચાર્જ કરવાના, એનો દાખલો છે. એ 10 દિવસની અંદર ઈને એ જ પાછું પડી પડીને, ઈને એ જ રિવાયતો, ઈને એ જ વાકયાત, ઈને એ જ કિસ્સાઓ, ઈને એ જ દર્દના કહાનીને પાછી દોહરાવીને કેવી રીતે આ લોકો મેં જિંદગીની મુસીબતોનો સામનો કર્યો, એનાથી ને મુસલમાનના બાકીના 355 દિવસ માટે એ પાવર બેંકનું કામ કરે છે. કે એ 10 દિવસમાં જેટલું આપણને તાકાત મળી જાય ને, એ પૂરા વર્ષ સુધી કામ આવે. એ જ પ્રમાણે આ ઈદે મુબાહેલા આ તારીખને આપણે મનાવીએ છીએ કે દર વર્ષે મને ને તમને યાદી અપાવવામાં આવે છે. મુસલમાન આ સાચા લોકોને તું માને છે, એના પાછળ પાછળ જ નહીં, એના સાથે તને રહેવાનું છે. તું તારી જિંદગીની અંદર સચ્ચાઈનો કેટલો સાથ આપસ, કેટલી મજલિસો આપણે પડી છે એના બારામાં. સચ્ચાઈ ફક્ત સાચું બોલવાની વાત નથી. એકાયત છેલ્લે પડીશ, તમે તૈયાર હમણાં નથી લખવાની. સુશાંત કેન્સ કતોર તમને આપી છે મેં, કતોર છે કેન્સ, એ છેલ્લે 5મા ઇમામ ઇમામ મોહમ્મદ બાકર અલી સલામ ના આ કામ કરવાનું છે. આપણે મોબાઈલને માનવા વાળા છે. 5મા ઇમામે કહ્યું છે, તઝયનુ લિલ્લાહિ અઝ્ઝા વજલ بالصدق في الاعمال. اي مسلمانو تمہیں اللہ نے مانوا وارا چھو, تمہارا عمل نی اندر خدا ماٹے سارا کپڑا پہرو, زینت کرو, شنگار کرو, شوبھا کرو, کینا ماٹے تزین للہ, اللہ ماٹے سارو شنگار, سارو پوشاک, سارا کپڑا, سارو دیکھاؤ અલ્લાહ માટે કરો. કેવી રીતે કરો? બિસદ્ક ફિલ અમાલ, તમારા અમલની અંદર સચ્ચાઈ લાવો, તમારા અમલની અંદર સચ્ચાઈ લાવો. કેમ ખબર પડશે શું સાચું શું ખોટું? કોઈને પૂછવાની જરૂર નથી, ન મને ન મારા ઉપર અગસિસ્તાનીને, કોઈને નહીં. ખુદાએ ઈલાજ આપી દીધો. ક્યાં પૂછવા જવું પડશે કે હું ક્યાં પાણીમાં તરું છું? કોને જવાબ દેવો છે? જલ્દી જલ્દી મને કેને પૂછવું જોઈએ કે હું ક્યાં પાણીમાં તરું છું? હા, મારા પોતાને. અજબ છે આયત, સૂરે કયામતની અંદર છે, 75મો સૂરો, ચેપ્ટર 75 વર્સ 14-15. કથોક્સ કેસ, ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, بل الانسان على نفسه بصيره ولو القى معذيره. انسان ને ખબર છે, એની મોરના ફ્રેન્ચીમાં પડે છે બધે કોણ છે. હા, ઇન્સાન પોતાને ખબર છે કેટલા પાણીમાં તરે છે, કેટલો સાચો છે, કઈ હદ સુધી સાચો છે. પણ ખુદાએ શું કહ્યું? તો યા અલ્લાઝીન આમનુ તકુલ્લાહ વકુનુ માં સાદકીન. કેને પૂછવા જાઓ કે હું કેટલો સાચો છું? ખુદાએ જવાબ દીધો, ઇન્સાનને પોતાને ખબર છે કે આ પાણીમાં તરે છે. તો હવે કેમ કરવું? મને સુધારો કેમ લાવવો? વાગો કેમ બનવું? આ લોકોના પાછળ પાછળ કેમ બનવું? એનો ઈલાજ એક કુરાની મજીદની આયતથી. ખુદાવંદે કરીમે સૂરે ઝુમર 39-33, خدايكم بسم الله الرحمن الرحيم, والذي جاء بالصدق وصدق به اولئك هم المتقون. જે સચ્ચાઈની સાથે આવ્યો અને એ સચ્ચાઈને સાચી સાબિત કરી દીધી, આ મુતકીઓ છે. આ છે મુતકીઓ. નતીજો શું નીકળ્યો? આજે દીનને હું માનું છું, જે આ સચ્ચાઈને મેં સ્વીકારી છે કે મને મુસલમાન રહેવું છે, મુસલમાન ઉપરાંત હું શિયા છો, કારણ કે કુરાને મજી

ઈદમાં મુસલમાન હોવાના નાતે આ મારી કિતાબ છે અને મારી કિતાબમાં ખુદાએ જેના સૌથી વધારે વખાણ કર્યા છે એ આ પંજેતન લોકો અલેહું સલામ છે. તો પછી જે સચ્ચાઈ સાથે આવ્યો અને સચ્ચાઈને સાચી કરી દેખાડી એ મુત્તકી છે. આપણો જવાબ આપણને મળી ગયો કે હું પોતાથી પૂછું. મોહરમ આવી રહ્યો છે, ઘણી મોહરમની તૈયારી માટે મેં મજલિસ પડેલી, આજે એક બે બોલ આપી દઉં. હવેના દિવસો એમ લેખો મોહરમ હરામ શરૂ થઈ ગયો. આ દિવસો છે જ્યાં આપણે વાયઝો નસીહતો બધું સાંભળશો. આ એ દિવસો છે કે જ્યાં ઇન્શાઅલ્લાહ તઆલા આપણા દિલો નરમ થઈ જશે. એમાં મેં ઝમાન અલૈહિસ્સલામે કહ્યું છે.

આ દિવસો છે જ્યાં આપણે વાયઝો નસીહતો બધું સાંભળશું. આ એ દિવસો છે કે જ્યાં ઇન્શાઅલ્લાહ તઆલા આપણા દિલો નરમ થઈ જશે. ઇમામે ઝમાન અલૈહિસ્સલામે કહ્યું છે, મારા દાદાને શહીદ કરવામાં આવ્યા ને તો હું ખૂનના આંસુ બહાવીશ. આપણા ઇન્શાઅલ્લાહ આંસુ નીકળશે મોહરમની અંદર, આ દિલ નરમ થઈ જશે. અને જ્યારે દિલ નરમ થાય ને તો હિદાયતની વાતો અસર કરે, ત્યારે આપણને વિચારવાનું છે કે આ મોહરમના ગમનાક દિવસોને હું મનાવીશ, એની અંદર હું વિચાર કરું હું સાચો કેટલો છું, હું સાચો કેટલો છું. આ દિનની ચર્ચાઓ હું કરું છું, દિનના પરચમ વાવટાને હું ઊંચો કરું છું, પણ દિનને સાચી રીતે કેટલું માનું છું. મારા નબી આ હતા સાચા લોકો, મારા નબી કહી ગયા એના ઉપર કેટલો અમલ કરું છું, મારા ઇમામ કહી ગયા, શહેજાદી કહી ગઈ, હસનૈન જમાનાને સરદારે જન્નત, આ ઇમામો જેટલું મને કહી ગયા છે. તમને યાદ છે ઈદે ગદીરની મજલિસ શું હતી? કેને યાદ છે સરનામું? આજે છે દિશવા, શું છે તારીખ? નફ છે, દિશ છે, શું છે? જોવા શું છે? હા, દિશ. ઈદે ગદીર કાચ જોવાના હતી. એટલે છ દિવસ થયા, કોકને યાદ આવ્યું, કોક બોલ્યું, શાબાશ છે સુજાતભાઈ. લુ સ્વીવીસમાં ઈદે ગદીરને આપણે પહેર્યું હતું. મોહરમનો દિવસ છે એ વાતને સાબિત કરવા માટે કે હું મોહરમના દિવસોને ફક્ત રસમો રિવાજ તરીકે ન મનાવું, ધ્યાનપૂર્વક પડવાવાળાને સાંભળું, એમાંથી ને લેસન સબકને હાંસિલ કરું, જેથી કરીને આ સાચા લોકો સાથે થઈ જાઓ. કારણ કે ખુદાનો હુકમ છે, નફ સન ધીઝ નફ, યા અય્યુહલ્લાઝીના આમનુ તકુલ્લાહ વકુનુ માસદકીન. હાદા વલહમદુલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અન્તસ સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા ગફિર લિલ મુમિનીના વલ મુમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત અલ અહયા મિનહુમ વલ અમવાત, તાબિઅ બૈનના વબૈનહુમ બિલ ખૈરાત, ઇન્નક મુજીબ અદ-દઅવાત, ઇન્નક અલા કુલ્લી શૈઇન કદીર, બિરહમતિક યા અરહમર રહીમીન.